0: રેડિયો સંતો સપાય ભાઈ બહેન મન કે ખૂબે ખૂબે સેવા જુહાર. લોક સાહિત્ય પત્રિકા મોચો માટી એ કાર્યક્રમને કઈ કસન આમચો બસ્તર છો બોલી મંચો ભરણ ભરણ છો વિધા મન કે ધોરણ બાતી એવું છે જસન કવિતા બલિયાય ઠસા બલિયાય કહની બલિયાય ધંધા બલિયાય ઔર બલે રીતિ નીતિ રૂસમ છો ગોટ મનાય તો એ સબને કહે કે આમી જાનું સમજુ કે આમચો જોન પુરકા પાટી બેરા જોન પરંપરાલે કઈ આમકે શીખતો ગોટ રહે જાલે એ મનને આમકે રહે એચલી કાય કે આમચો જોન પીઢી દર પીઢી શીખતે એતે રહો તો એ આમચો બલેને આ જીવનાચો વિધા મન રલી. તો આજીચો એ લોક સાહિત્ય પત્રિકા મોચો માટી કાર્યક્રમને આપણ મન સુનાશે ભત્રી કવિતા પાઠ ઠસા આરુ હલબી કહાની. તો સબલે પહેલ સુના ભત્રી કવિતા પાઠ એકે સુનાયસો શ્રી સુનિલ કુમાર નિસાર.
1: મોર પહેલ કવિતા હાંસલે જીવન લેવડસી બાલીર ભીતરે ઓસ લેવડસી. હાંસલે જીવન લેવડસી બાલીર ભીતરે ઓસ લેવડસી ઘરર સોના ચાંદી કે બાચાઈ કરી સોંગાય રહા. ઘરર સોના ચાંદી કે બાચાઈ કરી સોંગાય રહા કાય કરબાસ જેબે ભૂખ પોગસી. કાય કરબાસ જેબે ભૂખ પોગસી. આંકીલે ધૂમ ઉટી ગલા સોઈ ગલા પીંડા. આંકીલે ધૂમ ઉટી ગલા સોઈ ગલા પીંડા. ચીઠી પોતર ના આસલા આવરી તોમી ના આસલાસ. ચીઠી પોતર ના આસલા આવરી તોમી ના આસલાસ. ઓટીને જોમી ગલા છે ચીમચામ. ઓટીને જોમી ગલા છે ચીમચામ. કાય કરબારાય કી હરિક લેવટો. કાય કરબારાય કી હરિક લેવટો. સોબુર ફોવાની કે ઊંચાઈસી બાટ દેવના.

0: કરુણ દખાઉચે અસન લાગે છે.
1: એબે જાનુ સાહેબ, દીન દુનિયા કે દખોન ચલુક લાગે છે. બડે બડે લોગમન હોલા, ઉન્નત કમાની કરુણ ભાતી દખાલા, એબે એઈ કામ કે આમચો અસન બસ્તરિયા માને કે બલે કરુક લાગે છે. તેબે તો હે મય ગોટક ગોટ કે ભૂલક લે, મય કાય કાય ફસલ ધરેન દે, હુનકે ગોઠ્યા તો કાજે મય એઉન રહે સાહેબ.
0: અસન
1: હો હો
0: આલે તેબે સુન
1: આલે સાંગા.

0: પતિ રાખવા,
1: એટલે લોકો એના ટકને ભાગ ધરો ને. હા
0: તો મેં બોલતો રહેલે કે
1: ધ્યાન ધ્યાન ચો ગોટ આવ રે નાટક બોલતો હોલી ને. તો આમ ચો મન રાને ઓર કઈ ગીત ગોવિંદ બોલ હોલે
0: હા કઈ ફેર ગીત ની સુનલા ફેર લગત લાગુ આયતા. તો મેં બોલતો રહેલે એક ઠાન ગીત કે આગે આમી સુનુ ઓર ગીત ઘુરિયા મંચો નાવ કે ફેર ચિતાવા ઓર ફેર દાદા દીદી કે આમ સાંગવા.

0: એરી ભગની
1: ઓરી
0: જલુક જલુક ભાત રે રી મકે તો
1: ઓરી તો નાચતે રહી
0: એ ગીત કે
1: કિતલો હરિક લાગતે રે ને સોનુન વાત લે ગીત કે
0: ખેમ વૈષ્ણવ અર હુન મંચ સંગવારી મંચ ગાવલો ગીત આય
1: હા
0: તો એ ગીત કે સુન લો મકે સુનુક ભાત રી ગોટ ગાવ ગીત
1: ફેર સુનુક ભાત ને હરિક લાગે છે તો આ ફેર ગોટ ગીત સુન લો તે
0: આલે સુનો